ખાર ખાયને સબ ખાયને રોક્સી બને રોક્સી નીચા કે રોક્સી સબ હોટેલ બાલની પોક્સી ચુરુ ચુરુ મજા

કે પાણી ઘરનો થઈ ન કરા તે ખબર જમ દેવાની ઠોરે મને સિંગડો પારી કપડ બાટે પહેલે ઉષ્મા છરે સિંદુરા ગાજર લગાઈ નેત્ર હર બકર સૌભાગ્ય કા મંગલ નિધાર ખાલી ગર્નુ નુને કઈલાઈ ટીકો લગાઈ બઈ બસ્નુ પડશ નારી જનરુલે સોજો પતિ કઈ ગરે નકલ ઝકલ સંતારી ફરિયા મુજા પસારી ધરી અહી ભાંધી કબરા લગાઉચે નકલી રાઉચે લુગા મન પરે છોરા છોરી કુટને રિસાઈ ગરેર લાતી મારચે ભૂમિ મહા સાતો ખાઈ દિનથે જાનરુકો તેસૈ દિનૈ કામ છોરા છોરી કુટને રિસાઈ ગરેર ગાલી દિને કરકસા સાંજના બતી ન બાલી ઘરમાં ફોહર ગાલી સર્વ જોગી જગમ તદ્વારા માર્ગ લગાએ કસ્તઈ કરાય પણી દીક્ષા ઝટ્ટ નદી કનારો ઇલમ લાગે ફર્કેરું બને યો કલી માયો સ્તૈ હુને સહ યો કલી માય તૈ હુને સહ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર યો ધરતી નાય દો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર યો ધરતી નાય દો ઐકો શિવજી ધીરે સકો નયા સૃષ્ટિ લઈ દો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર યો ધરતી નાય દો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર યો ધરતી નાય દો ઐકો શિવજી ધીરે સકો નયા સૃષ્ટિ લઈ દો ઐકો શિવજી ધીરે સકો નયા સૃષ્ટિ લઈ દો બાચન જાલ ધન સંપત્તિ જમા ગણું પડે બાચન જાલ ધન સંપત્તિ જમા ગણું પડે.